જહાજ માટે ખોલવા અને સંઘર્ષ સમાપ્ત કરવા માટે અમેરિકા સાથે સમજૂતી કરવા વધતા દબાણ વચ્ચે થઈ છે. ચીનની સમાચાર માધ્યમના અહેવાલ મુજબ બંને વિદેશમંત્રીઓએ હોર્મુઝ સમુદ્ર દુનીની નાકાબંધી હટાવવા સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૈન્ય અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને કામચલાઉ રોકવાની જાહેરાત બાદ આજે વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો નોંધાયો. બ્રેન્ટ ક્રૂડ 1.21% ઘટાડા સાથે $108 પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું હતું. કિંમતોમાં ઘટાડા બાદ પણ વ્યાપક તેલ બજારમાં હજી પણ અછત યથાવત છે. સંઘર્ષ શરૂ થયા પછીથી કાચા તેલની કિંમતમાં અંદાજિત 50% ઉછાળો આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ રાષ્ટ્રીય બળતણ ભંડાર વધારવા અને કાયમી સરકારી માલિકીના બળતણ ભંડાર સ્થાપિત કરવા તેના આગામી બજેટ પ્રસ્તાવમાં $7.20 કરોડના બળતણ સુરક્ષા પેકેજની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝે જણાવ્યું હતું કે આ યોજનામાં આશરે 1 અબજ લીટર સરકારી માલિકીના બળતણ ભંડારનો સમાવેશ થાય છે, જે ઓછામાં ઓછા 50 દિવસની બળતણ માંગને પહોંચી વળવા માટે પૂરતો છે. આ યોજનાનો હેતુ દેશને પુરવઠામાં વિક્ષેપોથી બચાવવાનું છે. આ ભંડાર નિર્માણમાં આશરે $2.11 કરોડનો ખર્ચ થશે. બળતણ કંપનીઓને તેમની સંગ્રહ ક્ષમતા 30 દિવસથી વધારીને આશરે 40 દિવસ કરવાની પણ જરૂર પડશે. ઓસ્ટ્રેલિયાના ઉર્જામંત્રી ક્રિસ બોવેને કહ્યું કે આ એક મોટો નીતિગત ફેરફાર છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ઉર્જા સંસ્થામાં સૂચિબદ્ધ ઘણા દેશથી વિપરીત ઓસ્ટ્રેલિયા પાસે અગાઉ પોતાનો સરકારી માલિકીનો બળતણ ભંડાર ન હતો. સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોને ખોટો ગણાવ્યો છે, જેમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમારે સિંહે એવો દાવો કર્યો છે કે પાકિસ્તાને ગયા વર્ષે 10 મે ભારતની સિસ્ટમને જામ કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે સ્પષ્ટતા કરી છે કે આ વિડીયો કૃત્રિમ બુદ્ધિમત્તા AI દ્વારા બનાવાયેલો ખોટો વિડીયો છે. પાકિસ્તાનના પ્રચાર એકાઉન્ટ્સ દ્વારા ખોટી માહિતી ફેલાવવા તેનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે. એકમે નાગરિકોને આવા વિડીયોનો શિકાર ન બનવા અને આવી શંકાસ્પદ સામગ્રીની જાણ factcheck@pib.gov.in પર ઇમેઇલ દ્વારા અપીલ કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે આ મેચ શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ પહેલા અને હૈદરાબાદની ટીમ ત્રીજા ક્રમાંક પર છે. ગઈકાલે દિલ્હીમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય થયો. અણનમ 87 રન કરનારા ચેન્નઈના સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ. તમિલનાડુમાં બહુમતી માટે 11 બેઠક ઓછી હોવાથી ટીવી કે અન્ય રાજકીય પક્ષ સાથે ચર્ચા શરૂ કરી. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અસામાજિક તત્વ દ્વારા કરાયેલા ગોળીબારમાં 3 જવાન ઇજાગ્રસ્ત. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા સૈન્ય અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને કામચલાઉ રોકવાની જાહેરાત બાદ વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો અને IPL ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: तरुलता करोड़िया तमाम मित्रों ने पूजा पाठक
1: अने तरुलता करोड़ी ना
0: सस्नेह नमस्कार। पूजा तने ख्याल छे आज अमारी सोसाइटी में शू थयो?
1: मने केवी रीतना खबर होय, तमे मने वात ज नथी करी,
0: मळी ज अत्यारे तो क्यारे वात करू। आजे अमारी सोसाइटी में वड़ापाव खावानी कॉम्पिटिशन हती। જીતવાની જે એ લાગી હતી એને કે મારે જીતવું છે સ્પર્ધા, કારણ કે સ્પર્ધાનું ઇનામ પણ બહુ સરસ હતું, એકદમ આકર્ષક।
1: એટલે 50 વડાપાઉં
0: 50 વડાપાઉં એટલે આ સ્પર્ધા શેના માટે રાખવામાં આવી તને ખબર છે?
1: ના, એ મને નથી ખબર।
0: આજે કયો દિવસ છે?
1: આજે તો પણ આજે તો ઇન્ટરનેશનલ નો ડાયટિંગ ડે છે, એટલે
0: એટલે ડાયટ કરવું નહીં, જે મનમાં આવે ખાઓ પીવો ને મોજ કરો।
1: પણ જંક ફૂડ, વડાપાવ તો જંક ફૂડ છે ને,
0: હવે એ બધું કોણ જોઈએ? નો ડાયટ એટલે નો ડાયટ,
1: સંતુલિત આહાર ખાવો છે ને, નો ડાયટ બરાબર છે।
0: હવે કોઈ કેળા ખાવાની સ્પર્ધા રાખે કે
1: હા રાખી શકે ને, કેમ ન રખાય?
0: ના, હો કેળા મને ન ભાવે એટલે એવી સ્પર્ધામાં પછી હું ન જાઉં, અને હું ન જાઉં અને હું ન જાઉં તે સ્પર્ધા ન હોય।
1: હા, એ વાત સાચી।
0: એટલે વડાપાવની સ્પર્ધા, હવે આ ઇન્ટરનેશનલ નો ડાયટ ડે ભલે હોય પણ મિત્રો, આપણા શરીરને જેટલું ખાવાનું જોઈતું હોય એના કરતા થોડુંક ઓછું જમવું એવું ડોક્ટરો કહેતા હોય છે,
1: વિજ્ઞાન પણ એજ કહે છે।
0: હા, કારણ કે તમારે ફૂલ પેટ, પેટ ભરીને, પેટ આગળ આવે ત્યાં સુધી અને અ
1: કરીને જોરથી ઓળકાર આવે,
0: ના પેટ થોડુંક ખાલી રાખવું જેથી તમારા જે શરીરના અવયવો છે એ તમારા ખાવાનું પાચન કરી શકે અને તમને સારી રીતે સમતોલ આહાર ખાવાના કારણે તમને જે એમાંથી પોષક તત્વો મળવાના છે એ પોષક તત્વો મળી રહે એ માટે તમારે ખાતી વખતે ખૂબ ચાવી ચાવીને ખાવું જોઈએ। એવું પણ આપણે વાંચ્યું છે ને,
1: વાંચ્યું છે,
0: ભણ્યા છે આપણે,
1: પ્રોપર તમારે ચાવીને ખાવું જોઈએ।
0: પણ પૂજા, આપણા શ્રોતાઓને એ કહીશ કે આ દિવસની શરૂઆત કઈ રીતે થઈ?
1: આ દિવસની શરૂઆત શ્રોતા મિત્રોને પણ ખબર હશે,
0: શ્રોતા મિત્રોને ભલે ખબર પણ આપણે કહી દઈએ તો?
1: હા, તો ચલો ને આપણે વાત કરીએ। આ દિવસની શરૂઆત 1992 બ્રિટનની મેરી એવન્સ યંગ દ્વારા યુકેમાં થઈ। તેઓ એક લેખિકા અને કાર્યકર્તા જેમણે પોતાના અનુભવને આધારે લોકોમાં જાગૃતિ લાવવાનું શરૂ કર્યું। અને આમ પણ ખબર છે કે આજના આ દિવસનું એક ખાસ પ્રતીક પણ છે બેન, તમે જાણો છો કે આસમાની રંગની રિબિન, એટલે કે લાઇટ બ્લુ કલરની જે રિબિન છે એ આજના દિવસનું એક પ્રતીક માનવામાં આવે છે।
0: પણ આને ડાયટ સાથે શું લાગે વળગે?
1: જેમ કહે છે કે આ શાંતિ, સ્વીકાર અને આત્મવિશ્વાસ દર્શાવે છે।
0: ઓહો, હા, અને શ્રોતાઓને પ્રશ્ન પૂછીએ?
1: પ્રશ્ન?
0: હા, તો પછી એ લોકો ફોન કરશે ને આપણને?
1: હા, તો
0: કારણ કે શ્રોતાઓમાં સ્પર્ધા લાગેલી હોય છે,
1: હા, કે કોનો પહેલા ફોન આવે,
0: પહેલા કોનો ફોન આવે, કેટલા જવાબો સાચા મે આપ્યા, હે ને, આવી સ્પર્ધા।
1: પૂછી લો, હું નંબર જણાવી દઉં।
0: પ્રશ્ન, ગાયક કલાકારોના નામ આજે એમને આપણે કહીએ તો?
1: હા, તો વધારે સારું રહેશે।
0: હા,
1: તો પહેલું ગીત આપણે જે સંભળાવ્યું, તારી વાકી રે પા,
0: ના એના કલાકાર તારે કહેવાના, ચીટ નો ચીટિંગ, હા પૂજા,
1: જો મારા
0: કારણ કે, હા નો ચીટિંગ,
1: આશા ભોસલે, વેલજીભાઈ ગજ્જર અને સાથીદારો હતા એના ગાયક કલાકાર અને અવિનાશ વ્યાસની રચના હતી।
0: હા, તો હવે પછી જેટલા ગીતો વાગશે એના ગાયક કલાકાર આપે જણાવવાના છે, થઈ જાઓ તૈયાર। નંબર છે 02245154134, 02245154135। ગુજરાતીમાં નંબર કોણ આપશે પૂજા?
1: હું 02245154134 અને 02245154135।
0: અને પૂજા, તારા કાર્યક્રમમાં ફરમાઈશી ગીતો વાગવાના છે કે નહીં?
1: હા, ફરમાઈશી ગીતો તો હંમેશા આવકાર્ય છે।
0: તો પછી શ્રોતાઓને જણાવીએ ને કે ફરમાઈશની અમે રાહ જોઈ રહ્યા છે, તરત જ ફોન ઉપાડજો, હા, કારણ કે તમારી ફરમાઈશનું ગીત પહેલું વાગવું જોઈએ એવી આજે સ્પર્ધા।
1: વાહ, ક્યા વાત હૈ!

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी अने पूजा। एक दुखद समाचार के भरतभाई खोना एमणे आजे पोतानी लाड़की बेन ने गुमावी छे अने आपणा श्रोता मित्रनो परिवार ए आपणो परिवार एटले ભરતભાઈએ રડતા રડતા ગીત ગુર્જરી કાર્યક્રમ સાંભળતા સાંભળતા ફોન કર્યો અને એમની ફરમાઈશ છે કે આજે એ હંસલો પિંજરે પુરાણો
1: હંસલા હાલો રે
0: એ ગીત સાંભળવા માંગે છે। તો આપણે કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલાં એમની ફરમાઈશ પૂરી કરીએ અને ભરતભાઈ આ દુઃખદ ઘડીમાં અમે આપની સાથે છે અને અમારો ગીત ગુર્જરી પરિવાર તમારી સાથે છે અને આવો સાંભળીએ એમની ફરમાઈશનો ગીત।

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरासोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे पूजा पाठक अने तरुलता करोडिया। पूजा अमारा बाजू में एक सीनियर सीटिजन छे अने तेओ पड़ी गया तो डॉक्टरे एमने 24 कलाकनी नर्स राखवा माटे कह्युं, परंतु एमनी आर्थिक परिस्थिति एवी नथी के तेओ 24 कलाक नर्स एफोर्ड करी शके। એટલે તેઓ વારંવાર આજુબાજુમાં પડોશીઓને મિત્રોને ફોન કરી રહ્યા છે, સ્વજનોને ફોન કરી રહ્યા છે કે સસ્તા દરે એમની સેવા થઈ શકે કે એવી કોઈક સંસ્થા છે કે। તો આજે કંઈક એવો જ દિવસ છે કે આપણે નર્સને યાદ કરીએ, અને
1: આખું અઠવાડિયું,
0: કારણ કે તેઓ જે સેવા આપે છે ને એ સેવા ખરેખર કોઈ ન આપે। કારણ કે તમે જ્યારે હોસ્પિટલાઇઝ થાઓ છો ત્યારે તમારું સ્પંજથી લઈને તમને ઇન્જેક્શન, સલાઈન, તમારી દવાઓ, બધું જ તમારું ટોટલ ધ્યાન નર્સ રાખે છે। ડૉક્ટર આવીને ઇન્સ્ટ્રક્શન આપી જાય છે શું કરવાનું છે, પરંતુ આગળની કામગીરી
1: બધી નર્સ નિભાવે છે।
0: હા, અને અત્યારે જ કંઈક તારા ઘરે પણ એવો જ બનાવ બન્યો ને?
1: હા, મારા ઘરે પણ એવું જ બન્યું કે મારે બાજુમાં એક છે, પડોશમાં છે, એક છોકરો નાનો એવો પડી ગયો અને સીધી દાદરાની ધાર એના માથામાં વાગી ગઈ। બહુ જ દોડાદોડી થઈ ગઈ, બહુ લોહી વહી ગયું અને ખૂબ રડ્યો બાળક। અને કમનસીબે દિવસે રવિવાર,
0: હોસ્પિટલમાં
1: ગયા અને પછી ત્યાં જઈને આગળની ટ્રીટમેન્ટ થઈ એટલે વાંધો નહીં આવ્યો, અને નર્સે થોડું ઘણું કામ કરી આપ્યું જેનાથી થઈ શકે એવી રીતના।
0: અને પછી બીજા દિવસે ડોક્ટરને બતાડી દેવાનું,
1: બીજા દિવસે ડોક્ટરને બતાવ્યું।
0: હવે બાળક કેમ છે?
1: હવે બાળકને સારું છે, પણ એને 6 સ્ટિચીસ આવ્યા છે।
0: ઓહો હો, એટલે ઘણું બધું સંભાળવું પડે અને બાળક
1: હા છે એકદમ।
0: હા, એટલે હવે આપણે શ્રોતાઓને ફરી એકવાર પ્રશ્ન પૂછી લઈએ। આપણે શું પ્રશ્ન પૂછેલો?
1: આપણે કીધું હતું કે આજે જે ગીતો વાગવાના છે એના ગાયક કલાકાર એમને ઓળખવાના છે।
0: તો ફોન આવે છે ખરા?
1: ગાયક કલાકાર માટે નથી આવતા બધાના,
0: ના આવ્યો છે ને પેલો
1: ઓચિંતુ, કોઈ મને રસ્તે મળે। અશોકભાઈ પરમારે સાચો જવાબ આપ્યો છે કે એના ગાયક કલાકાર છે સોનિક સુથાર।
0: હા, પણ આ ગીત પણ અત્યારે જે તે વગાડ્યું, જે ભરતભાઈ ખોનાની ફરમાઈશ હતી, એ પણ ફેમસ છે ને, અવાજ પણ એકદમ લોકપ્રિય છે। એટલે આ લોકપ્રિય ગીત માટે પણ શ્રોતાઓના ફોન આવવા જ જોઈએ, કારણ કે આ ગીત વારંવાર ફરમાઈશ આ ગીતની થતી હોય છે આપણા કાર્યક્રમમાં।
1: નંબર 0224515 4134 અને 0224515 4135।
0: હા, તો શ્રોતા મિત્રો ફોન ઉપાડો, ઓળખો ગાયક કલાકાર અને જોડાવો ગીત ગુર્જરી કાર્યક્રમમાં।

0: પૂજા જો આપણા બેમાં કે પછી આપણા ગીત ગુર્જરી કાર્યક્રમના જે આરજે મિત્રો છે એમનામાં કોઈ કોમ્પિટિશન થાય તો કોને શ્રોતાઓના ફોન વધારે આવે છે, કોનો કાર્યક્રમ
1: બધા જીતવી અઘરી છે,
0: અઘરી છે ને? કારણ કે બધાની કાબેલિયત અને બધાની કાર્યક્રમ રજૂ કરવાની જે રીત છે બધાના ચાહકો જુદા છે, બરાબર ને? હા, પણ આવી સ્પર્ધા કરવી ક્યારેક ક્યારેક જીવનમાં જરૂરી પણ બની જાય છે, અને એ ત્યારે બને છે જ્યારે તમે ક્રિકેટના ગ્રાઉન્ડમાં હો. ક્રિકેટના ગ્રાઉન્ડમાં જ્યારે તમે હો ત્યારે પોતાનો જ રનનો રેકોર્ડ તોડવાનો કેવી મજા આવે,
1: એટલે પોતાની જાત સાથે સ્પર્ધા
0: પોતાની જાત
1: જોઈને માણસે,
0: હા કેમ નહીં,
1: જીવનમાં આગળ વધવું હોય ને તો એવી સ્પર્ધા, સ્વ સાથે સ્પર્ધા.
0: આવી સ્પર્ધા તે ક્યારે કરી છે?
1: હા, મેં તો કરી છે.
0: તો જણાવો ને શ્રોતાઓને કે તે શું કરેલું.
1: ધોરણ 3માં ભણતી અને હંમેશા મારો પહેલો નંબર આવતો, એક રેકોર્ડ હતો. પણ ફાઇનલ એક્ઝામ્સમાં એવું હતું કે 2 માર્ક માટે હું 2 નંબરે પહોંચી, અને એ વાતની મારા પર એટલી ઊંડી અસર થઈ, હું ખૂબ રડી, બહુ ઉદાસ થઈ ગઈ. અને રાતના પણ ઊંઘમાં સૂતી વખતે એ જ વાતનું રટણ કન્ટિન્યુઅસ જીત બબડતી હતી કે 2 માર્ક માટે મારો 2 નંબર ગયો, 2 માર્ક માટે 2 નંબર ગયો. પછી તો એ વાતને મેં મનમાં એટલી ઘર કરી ગઈ અને પછી મેં નક્કી કર્યું કે ગમે એમ કરીને મારે હવે પાછું પહેલા નંબર પર પહોંચવું છે.

0: એટલે મેં મારી જાત સાથે સ્પર્ધા કરી કે આજે જેટલું હું હોમવર્ક કરું એનાથી બીજે દિવસે થોડું વધારે કરું, વધારે સ્પીડમાં કરું, ઝડપે કરું કે મારી સ્પીડ વધે તો મારું પેપર ન છૂટી જાય. એટલે પોતાની જાતે સ્વ સાથે સ્પર્ધા કરી કરીને મેં હું પાછી પહોંચી ગઈ પહેલા નંબરે.
1: એવું જ કરવું જોઈએ, કારણ કે આપણે જો એવરેસ્ટ સર કરવો હોય તો એક સાથે તો આખો ડુંગર તો ન ચઢાય ને. પહેલા દિવસે થોડોક ચઢ્યા, બીજા દિવસે હજી પ્રયત્ન કરીને થોડાક આગળ વધ્યા, ત્રીજા દિવસે હજુ આગળ વધ્યા, એમ કરતાં કરતાં પડતા આખડતા આપણે ટોચ સુધી પહોંચે છે. પરંતુ પૂજા, જ્યારે આ બાઇકવાળા રસ્તા ઉપર જે સ્પર્ધા કરે છે ને, એ મને નથી ગમતી.
0: એ તો મને પણ નથી ગમતી, જીવના જોખમે
1: સ્પર્ધા. કારણ કે પેલો ટ્રક વાળો જઈ રહ્યો છે, બસ વાળો જઈ રહ્યો છે, ટેક્સી વાળો જઈ રહ્યો છે, એને તમારે ઓવરટેક કરીને આગળ નીકળવું છે, આ તે કેવી સ્પર્ધા?
0: ના, જીવના જોખમે સ્પર્ધા કોઈ દિવસ.
1: એટલે આવી જીવલેણ સ્પર્ધા તો ન જ થવી જોઈએ,
0: ન થવી જોઈએ.
1: પણ અત્યારે એક સ્પર્ધા કરી અને ગીત સંભળાવીએ
0: અને એટલે બધા સાચા જવાબ આપ્યા છે.
1: હા, તો એમના નામ જણાવી દે.
0: ઘણા બધા છે, અશોકભાઈ પરમાર, હંસાબેન, સુમતીબેન, અરુણભાઈ, હરવિંદરભાઈ, કિશોરભાઈ, રમેશભાઈ, બધાએ સાચા જવાબ આપ્યા.
1: આમાં એક નામ ખોટું બોલ્યો એવું મને લાગે છે, હરવિંદરભાઈ નથી.
0: અરવિંદભાઈ તો છે,
1: અરવિંદ ભાઈ
0: કાલીનાથી. હા, પણ
1: ના, અરવિંદભાઈ કાલીનાથી છે, એટલે કદાચ નામ બોલવામાં કે લખવામાં કઈ
0: ગડબડ થઈ છે, કઈ ગડબડ.
1: પણ અરવિંદભાઈ, તમારે નારાજ નથી થવાનું.
0: તમારે
1: તમારું નામ ભલે અમે ખોટું ઉચ્ચાર્યું હોય, પણ તમારે છે ને ફોન કરવાનો અને અમને જણાવવાનું કે હવે પછી ના.
0: અરવિંદભાઈ ની દીકરી પણ એક બહુ સરસ છે, મનસ્વી, પણ હવે આપણી સાથે જોડાય છે આપણા
1: કાર્ય. ક્યાં બાત!
0: હા, ઘણી વાર એનો પણ ફોન આવે છે.
1: ક્યાં બાત! તો મનસ્વી, તમારા ફોનની પણ અમે રાહ જોઈ રહ્યા છે કે ઓળખો હવે ગાયક કલાકાર કોણ છે. અને હા, પૂજા, શ્રોતાઓને હજુ એક સવાલ કરીએ તો?
0: કયો સવાલ બોલો?
1: એમણે જીવનમાં કોઈ સ્પર્ધા કરી છે કે?
0: હા.
1: અને કઈ રીતે સ્પર્ધા?
0: રસપ્રદ રહેશે આ વાત.
1: હા, તો તમારા જીવનની સ્પર્ધાઓ વિશે અથવા તો તમે જોયેલી કોઈ એવી સ્પર્ધા જેના વિશે તમે વાત કરવા માંગતા હો તો અમને જરૂરથી કોલ કરો. પણ હવે નંબર આવશે ગુજરાતીમાં અને એ જણાવશે પૂજા.
0: 02245154134 અને 02245154135.
2: ઓરી આવે તો તને વાત કહું ખાનગી.
3: એ જૂનાગઢ ના સીતાફળ, એ મારા ધોળકાના દાડમ.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आपनी साथे छे पूजा पाठक अने तरुलता करोड़िया। वातो करी रह्या छे स्पर्धानी। तो घणी वखत स्पर्धा ए ईर्ष्यामांथी जागती होय छे। आपणने बीजानी ईर्ष्या थाय के आ मारा करता आगळ केम अने हुं केम पाछळ छुं, एम करीने आपणे स्पर्धामां तो ઉતરી જઈએ છે, પરંતુ કદાચ આપણામાં જો એના જેટલી ગુણવત્તા ન હોય તો પછી નાસીપાસ થવાનો વારો આવે છે।
1: હા, અને કહેવાય ને કે કાબેલિયત તમારામાં જેટલી હોય એ પ્રમાણે, અને ઘણી વખત તમે કીધું ઈર્ષ્યા ન જાગવી જોઈએ સ્પર્ધામાં। હા, તમે વિચારી શકો કે હું આનાથી પણ વધારે સારું કરી શકીશ કે કરી શકું છું, પણ ઈર્ષ્યા ન જન્મવી જોઈએ।
0: પણ ઈર્ષ્યાના કારણે સ્પર્ધા જાગતી હોય છે, કારણ કે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યા છે, આ યુદ્ધમાં એમની પાસે આ વસ્તુ છે અને આ વસ્તુ મારે જોઈએ છે, એટલે એના માટે થઈને
1: સ્પર્ધા,
0: એટલે ઈર્ષ્યામાંથી જન્મતી સ્પર્ધા અને એ સ્પર્ધામાંથી જન્મતું યુદ્ધ। અને જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે દરેક વખતે કોઈકનો વિજય થાય અને ક્યાંક વિનાશ થાય, કારણ કે યુદ્ધ એ વિનાશ પણ સર્જે છે। એટલે સ્પર્ધા કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ સ્પર્ધાથી પોતાને તો નુકસાન ન જ થાય, પરંતુ સામેવાળાને પણ ન થાય। અને એ સ્પર્ધામાં જો તમે જીતી ગયા તો તમારી પ્રગતિ નિશ્ચિત છે,
1: બરાબર, તમારો સાચો વિજય કહેવાય, કે તમને પણ એનું કઈ હાર્મ ન, હાનિ ન પહોંચે ને સામેવાળાને પણ ન પહોંચે।
0: પૂજા મારા કરતા સરસ હાંડવો બનાવે છે, પૂજાની રેસીપી જુદી છે, મારો હાંડવો પૂજા જેવો નથી બનતો, તો હું પૂજાના ઘરે એક દિવસ જાઉં, પૂજા મને હાંડવો જમાડીશ ને।
1: ચલો આજે આવો છો?
0: હા, જો હત શ્રોતા મિત્રો તમારી સામે ખાલી કહી રહી છે, કાંઈ લઈ નથી જવાની,
1: આવું તો
0: અનેક વારે બોલે છે, પણ
1: હાંડવો,
0: હા, તો પૂજાનો હાંડવો મારા હાંડવા કરતા જો સારો બનતો હોય તો મારે પૂજાની રેસીપી જાણવી જોઈએ, અને એમાં જો કંઈક બગાડ થાય તો પૂજાને પૂછવું જોઈએ કે હજી આમાં શું ખૂટે છે, અને તો કદાચ હું પૂજા કરતા એ સારો હાંડવો બનાવી શકું।
1: ચોક્કસ, કેમ નહીં। અને હા બેન, જેના ફોન આવ્યા છે સાચો જવાબ કે કિશોર કુમાર ગાયક કલાકાર હતા આની પહેલાના ગીતના, તો આપણે જણાવી દઈએ કિશોરભાઈ સંજય દર્શન મલાડથી, ભાવનાબેન પ્રજાપતિ દાણુથી, અરુણભાઈ અને કિશોરભાઈ અને પ્રફુલભાઈ લાખાણી, આ બધાએ સાચો જવાબ આપ્યો છે કે ગાયક કલાકાર હતા કિશોર કુમાર,
0: તો આપણે તો એમનો આભાર માનવો જોઈએ।
1: આભાર, આભાર, ને હજી પણ આપણી પાસે સમય છે, ગીતો ચાલુ જ છે, હજી પણ એમણે ગાયક કલાકાર ઓળખીને આપણને ફોન કરશે ને આપણી સાથે જોડાશે આપણા કાર્યક્રમ।
0: પણ હા, આપણે બીજો પણ એક સવાલ કરેલો કે એમણે એ સ્પર્ધાઓ વિશે પણ આપણને જણાવવાનું છે જે સ્પર્ધાઓ તેઓ જીત્યા છે, હાર્યા છે, અથવા કોઈકને હારતા જોયા છે કે જીતતા જોયા છે,
1: એ પણ ચોક્કસ જણાવશે।
0: હા, તો અત્યારે ગીત થઈ જાય
1: ફોન અને કરો તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર 0224515 4134 અને 0224515 4135।

0: पूजा, અરવિંદ ભાઈ કાલિનાથી જે છે, તમે કહ્યું કે એમની દીકરીનો પણ ફોન આવે છે મનસ્વીનો, તો એ મનસ્વીએ પોતાનો કંઈક અનુભવ કયો છે, બરાબર ને?
1: મનસ્વીએ જણાવ્યું છે કે સ્કૂલમાં કોઈ ડાન્સ કોમ્પિટિશનમાં થર્ડ રેન્ક પણ આવી અને સિંગિંગ કોમ્પિટિશનમાં પણ કંઈક એણે પાર્ટિસિપેટ કર્યું હતું, તો સ્પર્ધા જ થઈ ને.
0: હા, સ્પર્ધામાં ભાગ લેવો
1: અને એમાં
0: એ સૌથી પહેલા તો જરૂરી છે, કારણ કે ત્યાં પહેલો તમારે ડર કાઢવો પડે છે,
1: નાસી પાસ ન થવું જોઈએ.
0: પહેલો ડર ત્યાં નીકળે. બીજો ડર આવે છે તમારો સ્ટેજનો, જેને કહેવાય સ્ટેજ ફોબિયા,
1: સ્ટેજ ફિયર.
0: હા, સ્ટેજ ફિયર. એટલે સેકન્ડ તમારો ડર આવે છે સ્ટેજ પર બધાની સામે પરફોર્મ કરવું, અને ત્રીજો ડર તમારો ત્યાં આવે છે ઓડિયન્સ. એટલે આટલી નાની ઉંમરે તમે જ્યારે સ્પર્ધામાં ભાગ લો છો, ત્યારે પહેલી સ્પર્ધા, બીજી સ્પર્ધા, ત્રીજી સ્પર્ધા, પછી ચોથી સ્પર્ધામાં તમે એકદમ જાણે કે પારંગત હો ને,
1: એવા બની,
0: એવા બની.
1: અને પછી સ્પર્ધામાં પણ ત્રીજા નંબરે આવી છે એમની દીકરી, તો એ માટે એને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન.
0: ખૂબ ખૂબ અભિનંદન તો આપવા જ પડે. અને પૂજા, જ્યારે આપણે સ્પર્ધાની વાત કરતા હોઈએ ત્યારે એવી સ્પર્ધાઓની વાત કરીએ જે સકારાત્મક છે, બરાબર ને?
1: સાચી વાત.
0: હા, અત્યારે સમર વેકેશન ચાલી રહ્યું છે અને સમર વેકેશનમાં અનેક માતૃભાષાના ક્લાસીસ પણ ચાલતા હોય છે, કારણ કે આજના બાળકો અંગ્રેજીમાં જ ભણતા હોય છે અને ઘરમાં પણ અંગ્રેજી બોલાતું હોય છે, એટલે બાળકો પોતાની માતૃભાષા જાણે એ માટે ક્લાસ લેવાતા હોય, અને એ ક્લાસમાં માતૃભાષાના ક્લાસ જ્યારે પૂરા થાય છે ત્યારે ત્યાં આગળ પણ એક સ્પર્ધા થાય છે.
1: હા, ત્યાં આગળ સ્પર્ધા હોય છે કવિતાની સ્પર્ધા. વાર મારી દીકરી, 5 વર્ષની મારી દીકરી માતૃભાષા શીખવા માટે મેં મોકલી 15 દિવસ, અને પછી કવિતા બોલવાની સ્પર્ધા હતી, અને મેં એક બિલાડી જાડી સરસ રીતના બોલીને આવી બહુ. અને ત્યાં તમને કે ને સ્વર વ્યંજન બધું જ શીખવાડે, કક્કો બારાખડી જે આપણે ગુજરાતીના હોય, થોડું થોડું સ્કાલા માત્ર વગરના નાના નાના શબ્દો હોય, રામ નામ એવું બધું લખતા વાંચતા શીખવાડે, કવિતાઓ કે ગુજરાતીમાં તમને વાર્તાઓ સંભળાવે. એટલે છોકરાઓ શું, જે ઇંગ્લિશમાં કેપ્સેલર એન્ડ મંકી સાંભળે છે એ જ વાર્તા ગુજરાતીમાં કઈ રીતે બોલી શકાય કે સાંભળાય એને ખબર પડે.
0: પણ અહીં પ્રોબ્લેમ એક છે.
1: હા,
0: પ્રોબ્લેમ એ છે કે સમર વેકેશન તો સમરમાં જ આવશે.
1: હા,
0: એટલે આ સમર પત્યું, આ સમર વેકેશનમાં ક્લાસ લીધા, પછી આખું વર્ષ નહીં, અને પછી બીજા સમર વેકેશનમાં તમે.
1: પણ એનો એક ઉપાય છે ને, આપણે રેગ્યુલર, હવે મારો દીકરો છે વાંચી શકે છે ગુજરાતી સમાચાર પત્ર, આપણે કે ન્યૂઝ પેપર, તો એવી રીતના થોડા થોડા જો પેરેન્ટ્સ પણ અગર પ્રયત્નો કરે તો છોકરાઓ ધીમે ધીમે ગુજરાતી વાંચતા લખતા શીખી જાય.
0: પરંતુ એના માટે આપણે શું પ્રયત્ન કરીએ કે બાળકો સાથે અંગ્રેજીમાં વાત કરીએ, જેથી એ લોકો અંગ્રેજીમાં બોલતા અચકાય નહીં.
1: હા,
0: આપણે પણ માતૃભાષામાં
1: વાત કરવી જોઈએ, બરાબર છે,
0: હા ને? એટલે સ્પર્ધાની સ્પર્ધા અને માતૃભાષાનો પ્રચાર
1: પ્રચાર, સાચી વાત.
0: અને આપણી માતૃભાષા તો કેટલી મીઠી બોલી છે,
1: બહુ જ,
0: ગરવી ગુજરાતી.
1: ગરવી ગુજરાત.
0: તો આ ગરવી ગુજરાતીનું એક સરસ ગરવું ગીત.
1: હા, અને ગાયક કલાકાર તો ઓળખવાના. હા હા, આવ્યા છે ફોન, ફોન સાચો જવાબ આપ્યો છે ઘણા બધા, રમેશભાઈ, મનસ્વી અને હરિલાલભાઈ. સોમનાથથી આપણા કદાચ નવા લિસનર્સ, અને ઘણા બધા બેન આપણી સાથે ગીત ગુર્જરીમાં નવા નવા આપણા શ્રોતા મિત્રો જોડાયા છે આપણી સાથે, તે બધાનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર તો માનીએ, પરંતુ શ્રોતાઓ તમારી પણ સ્પર્ધા થઈ જાય કે કોનો ફોન પહેલો આવે છે, કારણ કે હવે પછી જે ગીત આવવાનું છે એ એટલું ફેમસ છે, એટલું લોકપ્રિય છે, એટલે મને લાગે છે કે આજે સેજલબેન થાકી જવાના છે ફોન ઉપાડતા ઉપાડતા. હા મિત્રો, અત્યારે હું આપની સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવું છું આપના એક નવા આરજે મિત્રને, અને આ નવા આરજે મિત્ર આપને ખૂબ જલ્દી સાંભળવા મળવાના છે, જેમનું નામ છે સેજલ ચૌહાણ. સેજલ, આપણા શ્રોતાઓ સાથે તું પણ વાત કરે એવી મારી ઈચ્છા છે, તો સેજલ તમે પણ આપણા શ્રોતાઓ સાથે જોડાઈને શું કહેવા માગશો, કે તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો એ વિશે જણાવો.
2: નમસ્તે, જય શ્રી કૃષ્ણ, અને બધાને જ મારા જય માતાજી. અહીંયા એટલા બધા ફોન આવી રહ્યા છે અને મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. સ્પર્ધાની વાત કરું તો મેં મારા જીવનમાં બહુ બધી સ્પર્ધા કરેલી છે, પણ મને એવું લાગે છે કે સ્પર્ધા ન કરતા એમાંથી કંઈક શીખી લેવું અને બીજા પાસેથી શું સારું છે શીખીને પછી આપણી સ્પર્ધામાં એ સ્પર્ધા ન રાખતા કંઈક સારું જીવનમાં પ્રાપ્ત કરવું, એ સારું હોવું જોઈએ.
0: અરે વાહ પૂજા, આમણે તો એકદમ ફિલોસોફિકલ વાત કરી દીધી,
1: અને કોન્ફિડન્સ જબરો.

0: દેખાય છે મને, આત્મવિશ્વાસ ખૂબ દેખાયો.
1: એટલે
0: પહેલી વાર માઇક ની સામે આવી રીતના,
1: તને એવું લાગે છે કે પહેલી વાર માઇક ની સામે છે ને? માઇક ફોબિયા નથી,
0: માઇક ફોબિયા નથી ને. હવે તો કેવું કે કોલેજ માં ને સ્કૂલ માં આપણે આવી રીતના બધી સ્પર્ધાઓમાં ભાગ લેતા હોઈએ છે, એટલે સ્ટેજ ફિયર ને કે ને ઓડિયન્સ ને જે આપણે પ્રેક્ષકોને જે સામનો તો ઇઝીલી કરી શકતા હોય છે, એટલે એ વાંધો ન આવે. અત્યારે
1: ગીત સાંભળાવીએ?
0: હા ચલો ચલો.